Bị cho tệ bơ mơ yang ya ka yơ hê kéo nam ya ta la ba ha ye ye ye hê ye ye hê ye hê ye hê ye Go nê na mơ nê vơ tơ kè ô vê yơ ô vơ kê quân mơ kê quê chào yơ.